વાહ ભાગ્યે, સુનર તો જીવ એકદમ રાજી હો ગયો સા. દોપહેરીની સગલી થકાન છું મંતર હો ગઈ હોશે. આછો ખાણો, આછો સુનનો, આછો બોલનો. મારી દાદી સા કયા કરતા રસોઈ ખાલી પેટ ભરણરી જગ્યા કોની, આ તો પૂરે પરિવારની સેહત રોગ દવાખાનો હૈ. રસોઈની તિજોરી મેં જીકમ મસાલા હૈ ને, જ્યું હલ્દી, મેથી, અજવાઈન, જીરો, આ ખાલી સ્વાદ સારું કોની, આ તો નિરોગી રહેવાની ચાબી હૈ સા. એણ તાતી રૂતરે માયને જદ આપા રાબડી બનાવા, પુદીનેરી ચટણી બનાવા, યા માટીરે ઘડેરો પાણી પીવા, તો પૂરો પરિવાર નિરોગી રહેવે હે. રસોઈ માયને જીકો હસતે ચારે સુ રસોઈ બનાવે ને, ઉણ ઘર માયને બીમારીયા કદી પગલિયા ભી નહીં રખે. ઓ રસોઈ તો ઘર રો બો મંદિર હૈ, જઠે સુ પૂરે પરિવારની સેહત ઓર સુકૂન જુડેડો હૈ. રસોઈ રે માયને કામ કરતા વખત છોટા મોટા નુસ્ખા ઠા હોવે ને, તો કામ ઘણો હી આસાન હો જાવે. ગરમી રે માયને સબ્જીયા ઘણી જલ્દી કુમલા જાવે હૈ. અગર આપા ધનિયા ઓર હરી મિર્ચ તાજી રાખણી હૈ ને, તો ઉણને કપડે રે માય લપેટર યા ડબ્બી રે માયને બંધ કર રાખો, એંગસુ બામે નમી બન્યોડી રહેશી. ઓર હા, જદ આપા કદી સબ્જી બનાવા ઓર લૂણ જ્યાદા હો જાવે, તો ઘબરાવણરી જરૂરત કોની, આટેરી છોટી છોટી ગોળિયા બનાર સબ્જી રે માયને ઘાલ દો. ફાલતુરું લૂણ મિન્ટ માયને સોખ લેશી ઓર સબ્જી પાછી સ્વાદ હો જાશી. આ ચતુરાઈ તો આપણને આપણી દાદી નાની હિ સિખાવતી યા માં સિખાવતી. આપા પરાઠા બના રહ્યા હા, ઓર ઉણરે માયને થોડી સી કસૂરી મેથી યા અજવાઈન ઘાલ દેવાની, તો ઉણરી ખુશબુસુ ટાબર આપી ખીંચ્યા આવેલા. ઓર ચાવલ જેગર ખીલા ખીલા બનાવના હૈ ને, તો ઉબાળતે વખત નીંબુરી દો ચાર બુંદિયા બી માયને ઘાલ દેવાની, તો ચાવલ જીકા હોય ને બે મોતી જેવું ચમકણ લાગ જેસા. બહેનો, રસોઈ રી બાત્યારો કે નિવેડો હોવે હૈ, કિત્તી બાત્યા કરે રાખા, ક્યોંકિ રસોઈ સુ હી આપણો જીવન આપણે આધાર મિલે હૈ, આપણે શક્તિ મિલે હૈ, ઓર આપા આપણો પેટ ભી ભરા હા. ઓર હસતે ચારે સુ જીકો રસોઈ બનાવે હૈ ને, તો બિન ઘર માયને ખુશહાલી હી ખુશહાલી આવે હૈ.

મેડમ, આપના જે કંઈ રિશ્તા હે ની એ આપણે જીવન રી સબસુ બડી પૂંજી હોવે હે. એ નાતા હી આપણને પરસ્પર જોડર અને મજબૂત કરે હે ઓર સંવેદનશીલ ભી બનાવે હે. આપણી સંસ્કૃતિ રે માયને રિશ્તા રો બહોત મહત્વ હોવે હે. રિશ્તા રે માયને મધુરતા બનાવણ રાખણ વાસ્તે સમય સમજ સંવેદનશીલતા ઓર આપસી સમ્માન રી જરૂરત હોવે હે. ઓર હા, સંવાદ રી ભી બહુ જ્યાદા ભૂમિકા હોય. મતલબ કે આપણે મન રે માયને કોઈ વાત હે તો આપણને બિને ખુલ્લર સાંજો કરનો ચીજ હે, માને કહેવાનો ચીજ હે. ઇંગ સુ કે હે, રિશ્તા આપણા મજબૂત હો જાવે હે. આપસી સમજ ઓર સંવેદનશીલતા શું આપણા એક દૂસરે રી જરૂરતા ઓર ઈચ્છાને સમજ શકા હા. રિશ્તા રે માયને સન્માન ઓર ભરોસો ભી બહુ જરૂરી હે. ઓર જદ આપણા એક દૂસરે રો સન્માન કરાને તો આપો બિંગો આત્મ સન્માન ભી બના રાખા હા. ઓર કહેવે ભી હે, સન્માન દેસા તો સન્માન આપણને પાછો મિલસી. ઓર ભરોસો હર રિશ્તે રી નીવ હોવે હે. રિશ્તે રે માયને સમય દેવણો ધ્યાન દેવણો ભી બહુ જરૂરી હોવે હે. જદ આપણા આપણે પ્રિયજનાશું મિલા બાંગ સાગે સમય બિતાવા બાંગી બાતને ધ્યાન શું સુણા ઓર બાને મહત્વ દેવા તો રિશ્તા રે માયને મધુરતા આવે હે. સમય દેવણો મતલબ બાંગ સાગે આપણો સમય બિતાણો. સ્નેહ ઓર પ્રેમ રિશ્તારી ગહેરાઈને બઢાવે હે. આપણે પ્રિયજના રે પ્રતિ સ્નેહ રખનો પ્રેમ વ્યક્ત કરનો રિશ્તાને મધુર બનાવે હે. છોટા છોટા કદી આપણે કોઈ બને ચીજ લા કે દેવા યા બાંગી તારીફ કરા છોટી ખુશીયાને સાંજો કરા રિશ્તા રે માયને મીઠાસ ગોલે હે. ઓર કદી કદી કોઈ ગલતફહેમી હો ભી જાવે તો હાથો હાથ માફી માંગ લેની ચીએ ઓર સુલહ કર લેની ચીજ હે. જીવન માયને મધુર ઓર મજબૂત રિશ્તા હી આપણને સચ્ચી ખુશી દેવે હે.

ગીત સુણર તો જી એકદમ રાજી હો ગયો સા, સગલી થકાન કપૂર જો ઉડગી, પણ બહેણો અબ ઘડી રી સુઈયા ખાની દેખો સા, દો ભજન આળા હૈ થારી સિલુ જીજી રો, આપ સગલી બહેના સુ વિદા લેવન રો વખત આ ગયો હૈ સા, આજરો ઓ સફર ઘણો હી ચોખ્ખો ઓર સકારાત્મકતા સુ ભરેડો રહ્યો હૈ, અબ વખત હૈ ઘણો ઘણો કોડ સુ ધન્યવાદ કરણ રો, મેં ધન્યવાદ કરું મારી ઉન સગલી માવા દાદીસા રો જીકો રેડિયો રે નેડે બેઠ હુંકારા ભર રહ્યા હૈ, ઘણો ધન્યવાદ મારી લાડલી ભાભિયા ઓર બહેના રો, જેકી કામ સંભાલતી સંભાલતી ભી મને કિતો લાડ કોટ દે રહી હૈ, થે સગલી અહીંયા હી હસતી મુસ્કુરાવતી રહો, ઘર આંગણ ને ખુશિયા સુ મહેકાવતી રહો, અબ થારી સિલ્લુ જીજી ને દેવો વિદા, ઓ જો મિલસા રામ રામ.